디젠게 조금 총총 참마게 영 디진트 선능 마지 아다 능리 나시 얼공무 아 단디탄 지나가 저르과치 사리르라 디젠게 조금 총총 참마게 시샤 론진주 홀로중이 영난 돈주 스켈 톰부고닌 돈주 능기스 알론던셰 픽업스 디랑 포자르짐 그냥 줄이노가 탈음들까 고추즈히 지지 초다즈히라 야 형님이 조금 청청소 순대는 이나영 나총시비가 측근 롤그따라 보자짐그 럭실럭사르와즈 쳇더고르시요 럭실럭사르와 냠츠 마시비야 원더 어치림츠 원마그 투그 럭실티 영체라 종와즈기나 쳔모르 알롱우나요노그 조금 청청 참마그 보자짐 등 산터 탕치긴 돈주이나 쳔모르 찰라르무지밥진 어디슨 몰라 도르샤샹 Argibi tamcha doaye aramu jinte tembersia sigunundarla terang jinayang phutar jimga ta sarcha lakshik thoni lakshal sarwa zgi chet ko risio tichenge tuku chongchong changma ge sipte nyungo alu tang syawa jungsil jing vjinte tichi depersia tepar jenna sta jimhi matam nayang zipi je tasikia tuku chongchong changma ge kuta ari gauchila nanteng ge chete Pūtār jīmgā tārūng tāng hachīng dōn jūy kō. O lōrdi nā xiāwā jūngsūl jīng, ar jīnta tīchī dāpar xiā. Dāpar jīrna shtā jīmī, mātum nāyāng zīpīb jī tāsī kīyā. Rī, tērīngā lakshil ndā yīn jīnāyāng tūkū chōngchōng cāngmā gā gā nār jīb kā lōngā mārkara, ngiñbī wakā jīlī, dāmbī nōlā nyār yōng rīwā yīn. Ti hanchin yin jina yang tuku chong chong chong maa ge nda tang da shtabi lakshil maa zi loon zin ju da yang xie gachi nir. Ti hanchin yin a ching yi war da xie go no loon zin go no xie xa yang xie maa zi yo kari. Hui zi zi gna di yin da nyam chilo yi go no ga sarsia lakshil tawa. Ti hanchin yin jina chakhan shtan ji tawa. Ti hanchin yin lakshil joan bi gangu tawa da la suqwa maa zi a ching yi war da loon zin go nir go.